0: માથે એક નમૂનો લેવે હે અર લેબ મેં જાંચ હોયર પછે 3-4 હપ્તા રમાઈને કાર્ડ મિલ જાવે બી કાર્ડ મેં બી માટીરે નમૂને મેં 12 પેરામીટરી જાંચ કરી જે હે જ્યાં કે નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશ ગંધક જિંક આયરન તાંબા મેગ્નીઝ બોરાન સાગઈ માટીરો પીએચ માન હે યા વિદ્યુત ચાલકતા હે કાર્બનિક કાર્બન હે યાની કી માટીરો જકો હે વો પૂરો જ્યાં આપા શરીરો એક્સરે કરવાની બીઆઈ વો માટીરો એક્સરે હો જાવે
1: બિલકુલ બજરંગ ભાઈ ઇન પ્રકાર અપારે માટીરો જકો નમૂનો લેવા લેકિન ઓ દેખો સમૂ બડી બાત હે કે ઓ નમૂનો બિલકુલ ફ્રી હે સરકારી તરફું નમૂનો લે પરોર ઈરી જે કી જાંચ હોવે લેબોરેટરી હે જે કી કૃષિ વિશ્વવિદ્યાલય તક જાવે ઓર અપા ખુદ સરકાર આ નુમાઇંદા હે જ્યાં કૃષિ પ્રવેક્ષ બતાવ્યો આપ બે બી લઈ શકે ઓર આપણા ખુદ બી આપણા ખેતર જે કી માટી લે જા પરો બસ કેન્દ્રીય પ્રયોગશાળા હે કૃષિ કૃષિ વિશ્વવિદ્યાલય મેં બઠે આપણા લે જા પરો ઇને ઇન પ્રકાર આપણા સોઇલ હેલ્થ કાર્ડ બના શકા ઇન ખેતી વાસ્તે નમૂનો લેણો પડે ઓર બો નમૂનો હે 2.5 એકડ પર નમૂનો લીયો જા શકે હે લેબરે મયા આપણને લગભગ 3-4 મતલબ હપ્તો લે પર ઓર 7-8-10 દિન તક આપણને ઓ કાર્ડ બનર તૈયાર હોય જવે
0: તો દિવાનભાઈ કુલ મિલાર મોટા મોટી 3 વાતા હે કે લાગત કમ આવે હે જદ આપા મૃદા સ્વાસ્થ્ય કાર્ડ બના લેવા તો જરૂરત મુજબ હી ખેત મેં ખાદ દેવણી પડે બી હું આપણા લાગત મેં કમી આવે પેદાવાર વધતી હોવે સંતુલિત પોષક તત્વાસું 15-20% ઉપજ મેં બઢોતરી હો જાવે સાગે આપણે ખેતરી માટી સુરક્ષિત રહેવે જ્યાદા કેમિકલું માટી ખરાબ હો જાવે આવનારી પીઢી સારું બચે કોની તો અહીંયા કર આપણને મને તો દિવાનભાઈ ઈરા ફાયદા ફાયદા નિગે આવે હે
1: બિલકુલ ફાયદો ઈ ફાયદો હે સા ઓર એક કર બજરંગભાઈ હેલ્થ કાર્ડ બનાલા ઈર બાદ મેં બો લગભગ 3 સાલ તક સ્વાસ્થ્ય રહે હિસાબ બા જમીન ઉણી સિફારિશ અનુસાર આપણા ફસલ ઉત્પાદન લે શકા યાની ઈ હેલ્થ કાર્ડ જે કી સીમા હે બા 3 સાલ તક રહે પોષક તત્વો બે 3 સાલ તક બન્યુડા રહે શકે
0: ક્યોંકે ફસલ ચક્ર આપા જદ ફસલ લેવા તો 3 સાલ રે બાદ મેં માટીરા પોષક તત્વ હે બા મેં ફોરસાર હો જાવે તો 3 સાલ પછી આપણા પાછું નવો મૃદા સ્વાસ્થ્ય કાર્ડ બનાવવા બી હું આપણને 2-3 સાલ પછી રા જેકા તાત્કાલિક પોષક તત્વ હે બીરે બારે મેં સટીક જાણકારી મિલ શકેલા
1: ઓર અબ દેખો જાતા કરતા એક ઓર બતાઉં આસાન સી તરીકો કિસાન બયાને યદી આપારી ખેત હે જે કે આપારો કૃષિ ફાર્મ હે ઉણરી જાંચ કરાવવા મિટ્ટી રી જાંચ કરાવવા તો એક કિસાન કોલ સેન્ટર હે બીરા મેં નંબર બતાઉં આપને કિસાન બયા આપ નોટ કર શકો કિસાન કોલ સેન્ટર જઠે આપા ફોન કર પરો આપારી મિટ્ટી રી જાંચ વાસ્તે જાણકારી બી લે શકાં ઓર બઠેરો કોઈ કર્મચારી ને બુલાર આપારી ખેતરી મિટ્ટી રી જાંચ કરા શકાં તો બીરા નંબર હે સા 1-800-1-5-5-1 બજરંગભાઈ એક દુબારે બતાવું આપા કિસાન ભયાને કિસાન સોલ કોલ સેન્ટર રા નંબર 1-800-1-5-5-1 ઇન માથે આપા ફોન કર શકા
0: દિવાનભાઈ બહુ થી બઢિયા જાણકારી દઈ અબે મને ઉડીક હે એક ચોખે સે રાજસ્થાની ગીત લેરી યા પછે હરજસરી
1: તો પહેલા આપણ એક ચોખ્ખો સો રાજસ્થાની ગીતરલો સુણા બીર બાદ મેં સુણાલા હરજસ દીપાલી શેઠ ગૌડો સુણાઓ બઢિયાસી ગીતરલો